0: તમારું સ્વાગત કરો હું અમારે આજના કાર્યક્રમ ખેતીવાડીમાં. જેમ કે કેટલીક પહેલા આપણે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો કે પશુપાલન આપણે કરો હો તો એમ થકી કયા કયા વ્યવસાયિક લાભ આપણે પ્રાપ્ત કરી શકો. તો ભાઈ બહેનો આના વિશે માટે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ થકી જોડી રહે પ્રમોદજી રોકડિયા સાહેબ. તો સૌ થકી પહેલા આપણે હમરી લણાની વાત મોરે કર આપણી વાતે. સર નમસ્કાર.
1: નમસ્કાર
0: સર, આપકા બહોત બહોત સ્વાગત કરતે હૈ વાગડ રેડિયો પરિવાર મેં.
1: વાગડ રેડિયો કે સભી સુનને વાલે આપ સભી કો બહોત બહોત નમસ્કાર.
0: સર જૈસા કી આજ આપ હમારે કાર્યક્રમ ખેતીવાડી સે જુડ રહે હૈ ઓર આજ હમારી કાર્યક્રમ મેં આપસે વાતચીત કા વિષય હૈ પશુ ઓર ઉનકે વ્યવસાયિક લાભ કો લેકર. હમ દેખતે હૈ કે હમારે કિસાન ભાઈ બહેન ખેતી કે સાથ સાથ પશુપાલન કરતે હૈ પર બહોત સી બાર કુછ જાગૃતતા કી કમી કે કારણ ઉન્હે પશુઓ સે લાભ નહીં મિલ પાતા હૈ. તો એસે મેં આજ હમ કાર્યક્રમ કે માધ્યમ સે આપસે યે જાનના ચાહેંગે કે પશુઓ કા ક્યા મહત્વ હૈ ઓર ઉસકે વ્યવસાયિક લાભ કે લિયે હમારે કિસાન ભાઈ બહેન કોન કોન સે તરીકો કો અપના સકતે હૈ.
1: પશુઓ કી બાત જો અપન કરતે હૈ તો પશુ જૈસે કિસાનો કે સંબંધ મેં રખને વાલે હમ મુખ્ય રૂપ સે માનતે ગાય. ગાય હૈ, ફિર ઉસકે બાદ મેં ઉસકા બેલ હૈ, ફિર ભેંસ હૈ, ફિર હમ ચાહે તો બકરી હૈ, ભેડ હૈ, ફિર મુર્ગી હૈ,

બેન બુનુ અણસ્કી થાતે કાર્યક્રમ ખેતીવાડી તકી પડા સૂટા આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામાં આપ રાય સુછાવ અમને આલી શકો અમારે અણપદા માટે અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારો પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે અણા ફોન નંબર માટે અમારો ફોન નંબર હે 9460051234 તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક

0: ભાઈને બોલો, આપે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહો, યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવામાં આપણે હા રહો, એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હો ભાઈ, અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી, બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા.
1: હોવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હોવે
0: આજે નાના નાના કદમ હે, એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.

0: ઘંટાને મય માનું દૂધ પીવડાવવું ઘણું જરૂરી હૈ. 6 મહિના ઉદી કેવલ માને દૂધને અલાવા બીજું કાંઈ નથી આવતું. સોરની જન્મ ઘૂટી શહેર ચાય જન્મ તકી લઈને 6 મહિના ઉદી કાંઈ નથી આવતું.
1: તો ભાઈ અને બોનો, માનું દૂધ તકી મોટું કોઈ આહાર નથી. જેનાના સોરાને સ્વસ્થ બનાવે એવું કોઈ બીજું આવિષ્કાર નથી. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
2: પપ્પા પપ્પા, મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
3: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પડેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા.
0: હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકી બદલેગા હર એક દાડો નિરાતર.
2: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
3: યાદ રખી, કલમ કી તાક હર મુશ્કિલ પર ભારી હૈ. હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
0: હોવે જઈ વરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
3: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
0: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત. આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM પર.

कार्यक्रम खेतीवाड़ी हमरवारा हंग्र भाई बुन ने आपनी बुन अंजलि नु राम राम। किसान भाई बुन आप हमरी रहो आपनु सामुदायिक रेडियो वाग रेडियो 90.8 एफएम माते ने आप सबनु घणेमान स्वागत करो हो अमारे आजने कार्यक्रम खेतीवाड़ी में। જેમ કે ભાઈ બોનો અમે અમારે ટાઈમ માટે હાજર થઈ સહ કાર્યક્રમ ખેતીવાડીને લઈને એક નવા વિષયને હાથે, તો ભાઈ બોનો આજે અમારી કાર્યક્રમમાં આપતે કી વાતચીતનો વિષય હૈ કે પશુપાલન આપણે કરો હ તો એનો હું વ્યવસાયિક લાભ આપણને લેવાશું। તો ભાઈ બોનો અણા વિષય માટે કાર્યક્રમ ખેતીવાડીમાં અમારી આપતે કી ઘણા કાની વાત થાયંગા, પણ કાર્યક્રમ શરૂ કરા એને પહેલા આપને હમરા વિદા ગીત ને મોરે કરા આપણી વાતે। તો ભાઈ બોનો આપ હમરતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાકર રેડિયો 90.8 એફએમ માટે।